0: વધે જાય કે બેરા તો સહી સહી ઉત્તર લા હમતિક લિખ કે પઠોહું ઔ મેલ બર પતા હે રાય લૈકા મન કે ચિઠ્ઠી 14@gmail.com ઔ અબ દેવ વિદા અપન દીદી અંજુલા સુઘર ખેલો કૂદો અપન શારીરિક ઔ માનસિક રૂપલે ઔ નૈતિક વિકાસ કરો ઔ આકાશવાણી કે કાર્યક્રમ લા સુનો ઔ પ્રસ્તુતિ ભર આકાશવાણી ઘલો કાવો
1: બચ્ચો જય

ભાવમાં પેપર કે છાવમાં બંસી કે ધૂન મરાની ચલે આ બે તે હવો બંસી કે ધૂન મરા